ઉપાડો, હમરેશા બેરિયન સુંઘારો, પ્રથમ તરો ભગવત કો ધ્યાન, બહોર કરો કવતા વેદનાન, કૃષ્ણ જતા માતા ચિત્ર ઉચારો, ચૂક હોય કવલેઓ સુધારો, કવવાચા દોહર, જો નિજ પ્રભો શોકા સો કહો જગમાય, જો તે પ્રભ કો ધ્યાય હૈ અંત સુર કો જાય, દોહરા હર હરજન દોય એક હૈ, દેવ વિચાર કશનાય, જલ તે ઉપજ તરંગ જ્યો, જલ હી વિખ સમાય, દોહરા જબ આય સ પ્રભ કો ભયો, જન્મ ધરા જગ આય, અબ મેં કથા સંક્ષેપ તે સબ હું કહે સુનાય, કવાચા દોહરા